પણિહારી કાર્યક્રમ સુનવાલી મારી સગલી બહેનાને રીતા ચરેરા ઘણા ઘણા રામ રામ બેણા. ઓર ભાઈ આપણી બેનારા કંઈ હાલ ચાલે? ભાઈ અબાર તો દેખો ગરમી આપણી ચરમસીમા પર હે ને, ઓર કદી તો આંધ્યા આવે કદી મે વરસે, પર ફીર ભી દેખો ગરમી તો ગરમી હૈ. ચાહે આંધ્યા હો ચાહે બરસાત હો, બા થોડી ઘણી કમ હોવે પાછો દિન મેં તાવડો નીકળે ભાઈ પાછી ગરમી. તો બેના દેખો એ ગરમી રો તો કહેણો કંઈ હે નહીં, ઓર એ ગરમીરા મોટા મોટા તીન જગા કી કાટના હી દોરા હો જાવે. પણ ફીર ભી દેખો જદ આપણા મોટા મોટા પરિવાર હોવે તો આપણા હેલ મિલર ખુશ હસી ખુશી ઓર કામ કરતા કરતા દિન ભી કાટી લા હા. ઓર અબાર તો દેખો મારી સગલી બેણા આપણે પિયરે ભી ગયુડી હોવેલા હે નહીં, ક્યુંકિ અબાર તો ટાબરિયારી છુટ્ટિયાં જગો ચાલ રહી હે નહીં. ઓર પિયર રો તો દેખો બાત હી કંઈ, ક્યુંકિ બઠે તો સબ આપણી લાડીને પ્યાર દુલારો હી રાખે. પણ મેં દેખો પિયર મેં આપણે મા બાપ ભાઈ બહેન રહેલાવા ઓર ભી કઈ રિશ્તા હોવે, જગા કે આપણે આપણે પરિવાર રમાઈને બનાર ઓર સાથે લેટ ચાલના હોવે. ઓર પિયર રે રિશ્તા રહેલાવા આપણે સાસરા સમાજ માયને ભી સબરે સાથે નિભાડ ચાલનું પડે હે નહીં. ઓર જીરુંગી દેખો આપણી આપસુ આપસી પ્રેમ મેલજોલ બનીડો રહેવે. ઓ સચી એ બેણા કે દેખો મિનકરો સંબંધ ઓર વ્યવહાર કો ગહેરો નાતો હૈ. ये आपा यहाँ कह सका कि दोनों एक ही चीज का दो पहलू है. ज्यादातर आपा देखा कि आपा दूजा ने अपना नियम और स्वभाव रे अनुसार कार्य और जीवन शैली अपनाने रे वास्ते मजबूर करता रहे. आपा चाहवा कि दूजा हमेशा अपने अनुसार ही व्यवहार करे, लेकिन आपने ये बात ने माननो ही पड़ी कि दूजा ने जबरदस्ती सुधार देने या अपना मत विचार या नजदीकिया ने नजरिया ने बन माते लात ने ना तो वह सुधरी और ना ही दोनों पक्ष के मन में खुशी ही रही. जबकि देखो ये गहरो असर आपने आपसी संबंधा पर पड़ी. इस वास्ते देखो आपने कभी भी की रही अहम पर सीधी चोट नहीं पहुँचावनी चाहिए. દેખો બાતા બાતા મેં નીચો દિખાવણો, હર કામ મેં ગલતી નિકાલનો, બુરાઈ કરનો ઓર હમેશા ખુદ નહીં સાબિત સહી સાબિત કરવાની કોશિશ કરતા રહેવાનું સહી નહીં હે. આમ સબું દેખો હમેશા આપસી વ્યવહારમાં કડવો બની આવે ઓર સંબંધ બિગડ જાવે, બલ્કી સુધરે કો નહીં. અગર દેખો આપણે દૂજા માથે આપણો પ્રભાવ રાખનો હી હૈ તો સબું પહેલાં આપણે બનો નજરિયો બદલનો પડી. એ વાસ્તે દેખો આપણે આપણી બાતાને શાંતિયું બાને સામે રાખનો પાડી કે કી બી વિષયરે માતે કોઈ તર્ક કુતર્ક આપને ઉલઝા દેવે. એ વાસ્તે દૂજાને બી દેખો આપણી વાત રાખને કો મોકો મિલનો જોઈએ. બેણા દેખો કોઈ બી વિષય પર વિચાર વિમર્શ કરતા ટાઈમ હંમેશા આપણે અહેમને દૂર કરી દેવું જોઈએ. એનું હંમેશા ધ્યાન રાખણું કે આપણું કિયોડો પ્રેમપૂર્વક વાત ઓર સ્નેહું ભર્યોડો વ્યવહારું દૂજા આપણી પૂરી વાત તો સુણી હિ, સાથે સાથે બે આપણે વ્યવહાર કે અનુસાર ખુદને ઢાલને રીપી પૂરી કોશિશ કરી. એરું આપણે સબ્ર સામે બઢાઈ ભી હોય, સાથે દેખો આપણે સબ્ર સહયોગ મિલી. ઓર દેખો પણ એ તરીકા હું આપણે ચોખા સફાવું આપણા આપસી રિશ્તા ભી સુધરી ઓર બાને મજબૂતી ભી મિલી. બેણા દેખો હંમેશા યાદ રાખણું કે રિશ્તા થોપિયા કોની જાવે, રિશ્તા જોડિયા જાવે ઓર દોનું તરફા શાંતિયું કર્યોડી પહેલી ઓ કામ કર સકે હે. આપણે આપસી મિલજુલને બનાર રાખણે કો ઓહી મૂળ મંત્ર. તો બેણા બાતા કરતા ના તો આપણે ઘણી દેર હોગી, અબ ક્યુ નહીં આપ મીઠો સો એક પ્યારો સો ગીત સુનલા હે ની, તો લાવો સુનાઓ ગીત.

0: જે વાત કરા તો દૂધી સાઈડ જ્યાં પંજાબ સાઈડમાં એને બંને રાસાયણિક ખાતરનો જ્યાદા પ્રયોગ હતો. તો આજ મને કઈ તરીકાની અલગ અલગ ભિન્ન ભિન્ન તરીકાની બીમારી હું લાગી. તો બીરો અસર ધીરે ધીરે જગ ભાઈ લોગ કે ઉત્પાદન બઢવું વાત હે ભાઈ આપણે દવાયા છાણતા જાણે કઈ કે ફસલ જ્યાદા હોય જાય, લેકિન આ સોચકો નહીં કે એનું જગી જમી બીમાર વે ઓર આપણ ભી બીમાર વે.
1: એનો આજ થઈ તો રાજસ્થાન કે માયને જાગૃતતા અભિયાન ઓય ચ લઈ જોડે હે ઓર ઇન કે માયને જકા આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હે ઓર વિભાગ કા કૃષિ કા જકા અધિકારી હે મોટા અધિકારી હે બાંકે દ્વારા આપણા કિસાનાને પ્રશિક્ષણ ભી દિયો જાવેલા ઓર એ મુખ્ય રૂપ હું જગા દેખો શ્રી ગંગાનગર હે અલવર બારાં ભરતપુર બિકાનેર બુંદી હનુમાનગઢ જોધપુર ઓર કોટા ઓર નાગોર એ જગા એરિયા ના આંકે માયને યુરિયા કો સબું જ્યાદા ઇસ્તેમાલ કરનારા એ આપણા જિલ્લા હે. ઇન વાસ્તે સંતુલિત ઉર્વરકો ઉપયોગ કરણ રે વાસ્તે હે મુખ્ય રૂપ હું જકી જાગૃતતા હે બલાઈ જાવે ઓર બજાગૃતતા ફેલાઈ જાવે ઓય આપણે પ્રયાસ હે.
0: ઓર દેખો કે બાતા તો આપણ ઓરું ભી કરા કોઈ ગાયંત્ર આયંત્ર ગયા કે ખાલી અટ બેઠા મારો ભી બાતા કરો.
1: હા ગાયંત્ર તો દેખો પહેલી ભી ફોન મે દેખ લ્યો ભાઈ શામ કા તો મોસમ ખરાબ જણ મે તો દિનુ કી જાઈયો ઓર
0: બીરું પહેલી દેખો કે આપણ સુણા કામ રી બાત
1: કામ રી બાત.
2: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના મિલેગા.

0: જડ માથે અસર પડે.
1: હા
0: હા જણા તો બધવાર કરે કઠું, સહી વાત હે. તો બીંકો પછી ઈલાજ હોય કઈ
1: પાછો પાણી પાય દે થોડો થોડો ગણામાં
0: માથે પાછો પાણી પાય દેવે જણ બુખાર આવે છે જો પાછો નીચો જાંતર. હેલી પેલી વિચાર ઓર હોદો હોદો રાલે દેખા હગળઈ કરેડે થાંકી દીકે તો કઈ હોદો કરાયો.
1: હા હોદો ને
0: ઓકત કરાઈ લ્યો.
1: હોતો તો 3 સાલ હો ગયા.
0: 3 સાલ ઉગી ઓ કતાવ મોટો થાંક કતા ભાઈ કતાવ કરાયો.
1: ઓ તો 50 બાય 50 કોઈ સમય છોટો એ હિસાબ
0: 50 બાય 50 ફૂટ કો. તો એવું કતા બીગા જમી પા આલ્યો તે
1: ફૂલ બરેડ હો જાય કીજે. 4 બીઘા.
0: 4 બીઘા મેં પર્યાપ્ત હે હો. કાંઈ ફસલ લિયા કરો થાય હું
1: નહીં ચલાવ પછી આગે ચલાવ પાછી.
0: હા સરકાર ભી આઈ કહે કે ફાર્મ પોન્ડ મેં આવેદન કરો જકા કિસાન ભાઈ નહીં કીડા હે બે ફાર્મ પોન્ડ બનાવો. તો થાકે પછી મેં પાણી ટુબેલ આલો ગાલો કે વરસાદ આલો
1: ગાલો. ટુબેલ આલો
0: વરસાદ આલો ગાલો કોની
1: વરસાદ આલો કોને ગાલ દે હાર વજન
0: વરસાદ આલો પછી કાઈ હો થાક જમી ઉપરે ભી હે નીચે જન વરસાદ આલો કિયા બડાઈ મેં
1: બો ગાલનો પડે વોટર પંપ
0: પાણી પંપ રાવણ પડે લગુ.
1: હા
0: જન પાણી ભેળો બે બનુ.
1: હા
0: ગાલનો પડે હે બન પાણી કટી ભેળો હોય કઈ થાકે.
1: હા ટુંડી મે હલી પ્રસાદ હોય ને હોય
0: હલી પ્રસાદ હોય જણ થાકે તો હલી પ્રસાદ જોડી કાર કી હે.
1: હા વસા તો વસરત બુટી ભલો હે.
0: તો સરકાર ભી ફાર્મ પોન્ડ કે માતે અનુદાન દિયા કરે થા નહીં કો કી મિલ્યો કઈ
1: ને કી કોણ મિલ્યો.
0: અચ્છા બો આવેદન લગાયો કોની થા
1: કોણ લગાયા.
0: હા લગાણો અબે લગાય જો બો તો અબે લાગ જાય. હા ઈ મિત્ર માત જાય રબારી હે જો બે ફાર્મ ભરીજ રહ્યા હે યાની ફાર્મ પોન્ડ કો કિસાન હે જો આવેદન કર શકે જકા કિસાન ભાયાં ખોદ્યોડો હે બે ભી કર શકે જકા નહીં લગાયડો હે બે ભી કર શકે. બો કરો તો આપને કઈ પણ ફાયદો ભી હુઈ બડી હે ઓર 3-4 સાલ ધાન ખોદ્યાન ઉગો તો દેખો ઈમ ખર્ચો ભી આયા કરે પાછો તિરપાળ કો.
1: ખર્ચો ઘણો આવે
0: તિરપાળ હે જો હાલ સહી હે.
1: ઠીક હાલ તો
0: કતા સાલ ચાલ જાવે. 4-5 સાલ લાગે. હા બો તો દિયામ તેલ ગાળે ગાલે જતો કહે નહી પ્રકાશ દે બે વાત હે. તો હલ રિપ્યાણો કઈ હલો ચાલતું લો
1: હલો ચાલે.
0: તો 3 સાલ તો થાંગળા નહીં ઉગા. હાલ કટ મેં ફાટા ફૂટ્યું કોનું યો
1: કોઈ ખાસ કોની 1-2 હજાર.
0: ઓર ઈ કી દેખો ફાર્મ પોન્ડ તે બનાયો તો એમાં આપાં દૂસરા જાનવરા ને મતલબ કોઈ નુકસાન નહીં જાવે પડ જાવે નહીં તીસળ જાવે નહીં બીંગ વાસ્તે ફાર્મ પોન્ડ લગાડ્યો થાકે તો એવું કઈ ફરક પડે કઈ ફ્લોરાઇડ મેં કમ ઉજાવે યા પિંદા બેઠ જાવ. એક તો જગા ફ્લોરાઇડ હે બહુ સીધો ખેત કે માય ને પાણી દેવે છે ને બહુ ફ્લોરાઇડ હે જો જમીન મે જાવે. એર ફાર્મ પોન્ડ હે બહુ આપણે ભર જ્યાં તો બહુ જ્યાં પડ્યો રહે બીમ તાવડ ગયો લાગે કઈ તો ઉડ જાવે. ઓર કઈ હે જો જમીન નીચે બેઠ પિંદા મે જમ જાવે જણ બહુ હે સગ સીધો આપણે ફસલ કન કોને પૂગે.
1: હા
0: યાની ફસલ મે બહુ કોઈ બાધા ઉત્પન્ન કરે કોની.
1: હાય વાત હે
0: તો અબા થાકે કપાસ બડિયા ઈ હોય પાડીએ પાણી. અચ્છા એમાં હવે નિનાણ કી કઈ આવ્યો હે હાલ કે કોની આવ્યો.
1: હા નિનાણ બાજી 5-10 દિના.
0: 5-10 દિના નિનાણ આય કી છોટો મોટો ઘાસ ઉગ્યો હે.
1: હા બગદો હે ને
0: બગદો હે. તો બીમાસ તો કઈ દોઈ છાંટો કે નિનાણી કરો.
1: કી નિનાણી કરા કશું.